0: જર્મની સાથે
1: દર્શન પણ અને યુરોપ પણ.
0: સીટ્સ જલ્દી ભરાઈ રહી છે, આજ જ બુક કરો સ્ટાર ટુર સાથે.
1: કોલ 0208900-2323 ધ સ્ટાર ટુર્સ.
0: ટ્રાવેલ વન્સ એન્ડ યુ વિલ ટ્રાવેલ અગેન એન્ડ અગેન.
2: The voice that defined a complete era.
3: Sarita Sabharwal with your weekend classics. Back to back hits across the Leica Radio Network.